వర్జన్ 2.0. સાત સમંદર પાર કે રિમિક્સ લવે કી ઇતિહાસ 25મા ડિસેમ્બર મોહનેરુનુ ફિલ્મ તું મેરી મે તેરા તું મેરી મી ફિલ્મ ગા હિમનાફવા લવે મી લવેક કાર્તિક આર્યન નાયક ફિન ગેંદની અનન્યા પાંડે કરણવાની વની અસ્તુ લવેગે રાગા કોરસ બેણું કુરુમગે ઇતુરું અમિલ બેતકે મી લવેયં ઇતુરુ કોફા લવનેરુ માયકુ આમુંગે મેદુગ બોડેત બહુસ્તકેં ઉફેદુનુ ગીના બેકુ બુનિગોતક નુવદિહા ગહર્તોગે મશહૂર ક્લાસિક લવ મા બોડા બદલ કોગેં અસ્તુ લવેગે રૂહવની ગેલ્દુવા લાફા અસ્તુ લેમવેરિયા આનંદ બક્ષીગે તરીફુલુ રાકેશ આનંદ બક્ષી વની સોશિયલ મીડિયાગા મિ લવેગે ક્રેડિટ્સ દીફવા કોતા મેદુ નુરુહું ફાળ કોફા એન બુનિગોતક માદુ લાઇન કોલેં ઇતુરુ કોગેં અમિલ્લેયા કો લિરિસિસ્ટેગે ગોતક ક્રેડિટ નેગુમકી અસ્તુ ઉફેદુન તેરિના દેવે પે ઇન્સાફેકમા Version 2.0 mi shoga miyadu algon mi himanali kawa adi remix lavata egotun eme furatam lavege gotun mi himanala dini bod makpul kamen hodi lavekam kawa bunero veniye milawa